0: It's bigger and better.
1: ZTV and Leica Radio presents the Leicester Diwali Shopping Festival.
0: Powered by Ram Jewelers and associated with UK Management College.
1: Join us on Sunday the 1st of November from 12 p.m. up until 8 p.m. at the Ram Gurya Centre in Leicester. With shopping, food, entertainment and plenty more. It's a Diwali celebration you won't want to miss.
0: See you there. Supported by Disha Premium, travel partner, home and away holidays, exclusive charity partner, Go Dharmic.
1: For store bookings, call 07803 240580.
0: Or visit diwalishoppingfestival.co.uk.
2: નમસ્કાર, માર્ચ 2027માં મહારાજા ટૂર્સ સાથે માનો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીઈંગ, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 pounds પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા tours.co.uk ઓર કોલ 07956154846.
3: हमारी रक्षक है वो.
4: बालाजी टेलीफिल्म्स प्रेजेंट्स द वन फोर्स ऑफ द फॉरेस्ट.
5: मुझे ये जो अजीब सी चीजें दिखाई दे रही हैं उन सबका मतलब क्या है, कौन कर रहा है?
4: मिस्ट्री, फैंटेसी, एक्शन, द वन स्टारिंग सिद्धार्थ मल्होत्रा एंड तमन्ना भाटिया इन सिनेमाज नाउ. फॉर यूके रिलीज डिटेल्स फॉलो बकरानिया मीडिया ऑन इंस्टाग्राम.

0: visit starters.co.uk or call 208-900-2323.
1: દોસ્તી મસ્તી અને ઇમોશન્સની એક અનોખી સ્ટોરી
2: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ એટલે
1: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
3: તો અંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
1: Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi. Mitrata in cinemas now. UK release details mate Instagram par follow karo Bakrania Media.

0: નો જાપાન નું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન આવો અને જુઓ જાપાન નું સુંદર ચેરી બ્લોસમ શ્રેષ્ઠ સાઇટ સીન સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો માત્ર 4499 પાઉન્ડ્સ પર પર્સન જેમાં ફ્લાઇટ્સ એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે સીટ્સ લિમિટેડ છે એટલે આજે જ તમારું બુકિંગ કરો વિઝિટ maharajatours.co.uk ઓર કોલ 07956154846
1: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. Miss your favorite show on Leica Radio Midlands? You can now listen back at leicaradio.com. Listen back wherever you are by logging on to leicaradio.com and the Leica Radio mobile app, available in all iOS and Android stores. From Acocks Green to Small Heath, Leica Radio is now broadcasting throughout Birmingham on full-scale DAB. This is Leica Radio Midlands.
2: Leica
3: Radio.

0: Now visit starters.co.uk or call 208-900-2323.
1: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
2: સામડ એક કામ કર મેડિકલ દે લે અને નાખતા જઈએ એટલે
1: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
3: ગાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
1: Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi. Mitrata in cinemas now. UK release details mate Instagram par follow karo Bakrania Media.

0: Mamster નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: Bollywood's biggest 90s songs.

0: Basmati Rice. Disha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide. Janan. For 15 years, Janan has been part of your story. Across generations, across cultures, across every style. For everyday moments, special occasions, celebrations and new beginnings. Because style has no age, no background and no boundaries. 15 years of Janan. For you, for us and for everyone. The Janan and J-Dot anniversary sale up to 70% off is now on. Visit our stores nationwide, including Birmingham and Leicester. Or shop the sale online at janan.com and junaidjamshed.co.uk.
1: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
2: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ નાખતા જઈએ એટલે
1: સોલ સૂત્રા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
3: તું ગાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
1: Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi, Mitrata, in cinemas now. UK release details mate, Instagram par follow karo Bakrania Media.
4: Like a Radio Network, proud hospitality partner, Ragasan.
5: Location, location, location.
6: In real estate, location is everything. And this one is a villa.
5: Introducing Greens by Danio, a premium collection of townhouses and villas
6: located in Dubai in a prime location for high appreciation.
5: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
6: Step outside and enjoy 50 plus amenities inside the master community.
5: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
6: To book, call our London office on 02.

0: book Japan tour now. Visit starters.co.uk or call 0208-900-2323.
1: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
2: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ
3: નાખતા જઈએ એટલે
1: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
4: તો અંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
1: Starring Viraj Ghelani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi. Mitrata in cinemas now. UK release details mate Instagram par follow karo Bakrania Media.
5: Mom, have you bought some of those delicious noodles?
6: You mean Koka, the king of noodles? Koka means delicious. Variety of flavors available in Koka packet, Koka cup and Koka bowl noodles. Suitable for vegetarians and halal approved. The king of noodles, Koka noodles, packets, cups and bowls, now available everywhere in the UK.
7: Ears are great, aren't they? One on each side of your head for stereo. It's because of ears that radio ads can amplify your advertising. 40 million adults listen to commercial radio every week. That's 80 million ears, give or take. See radio differently at radiocentre.org.
8: Next, Sarita Sabharwal with Golden Memories on Leica Radio Midlands. 90s throwback plays now.
9: Leica Radio.